એફએમ રેઇનબો છે વિત્રાવણી. તુમ્ય એકતા દન પરચા સભેત લો હ્યો તર એક વાર કર્યા હોય એક વાર જાઉન 6 મિનિટા ઝાલ્યાત તુમચાચ આવડીચી કાતારા.